0: आपकी खट्टी मीठी यादों में आपके संग एमवीसी रेडियो।
1: हेलो
2: ए हेलो मौज करवा गुजराती गीतोना प्रोग्राम गीत बहार नी साथे गीतोनी बहार गीत बहार गीत बहार
3: નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ ગીત બહાર। કાર્યક્રમ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે। અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો। આજનો દિવસ છે શનિવાર અને શનિવારે આપણો કાર્યક્રમ હોય છે અડધા કલાકના કાર્યક્રમમાં તમારું બધાનું સ્વાગત છે। તો શ્રોતા, આપણે જ્યારે વાત કરીએ સવારે ઉઠીને સારા લોકોને યાદ કરવાથી આપણો દિવસ પણ સારો જાય છે, એટલે જ્યારે આપણે સવારે ઉઠીને જ્યારે આપણે પ્રભુને કે ભગવાનને યાદ કરીએ છીએ આપણો આખો દિવસ સારો જાય છે। તો ચાલો એક સુંદર મજાનું એક ગીત લઈ લઈએ ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવાનું।

ભાઈ ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે ગીત બહાર કાર્યક્રમ અને હું છું અમિત અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારા અમારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 2:15 સુધી 1.5 કલાક કાર્યક્રમમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે મેં તમારા માટે થોડા ગુજરાતી ગીતોનું સુંદર મજાનું કલેક્શન લઈને આવ્યા છે તો જ્યારે આપણે વાત કરીએ શ્રોતાઓ ભાઈ સારા સંબંધની સુંદરતા એકબીજાની ભૂલો સહન કરવામાં જ હોય છે સાહેબ કારણ કે ભૂલ વગરનો મનુષ્ય શોધવા જઈશું ને તો ભાઈ આખી લાઈફ નીકળી જાય છે પણ આપણને મળતું નથી તો ચાલો એક સુંદર મજાનું આગલું ગીત લઈ લે ભાઈ આઈ વિશ આલ્બમમાંથી લેવામાં આવેલું

આપણે વાત કરીએ ને શ્રોતાઓ, જ્યારે પણ આપણે કોઈને હસતા જોઈએ છે ને, ત્યારે તમને વિશ્વાસ આવી જશે કે ભાઈ જીવનમાં ખુશી ખાલી પૈસાથી નથી મળતી, પણ જેનું મન મસ્ત છે એની પાસે પણ જીવનમાં ઘણી બધી વસ્તુ હોય છે. એટલે કહેવાય છે ખુશી ખાલી પૈસાથી નથી મળતી, પણ જ્યારે આપણું મન મસ્ત હોય છે, શાંત હોય છે, મજામાં હોય છે ને, ત્યારે પણ આપણને ખુશી મળે છે. તો ચાલો ખુશીની સાથે આપણે સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ ફરીથી ભાઈ આઈ વિશ એલ્બમમાંથી લેવામાં આવેલું.

શું તો જ્યારે આપણે વાત કરીએ છીએ જીવનની, તો ભાઈ જીવનનો આનંદ માણો અને દરેક નાની નાની બાબતોમાં ખુશી શોધો, કારણ કે આનંદ કરો. આ નાની નાની ખુશીઓ તમારી અમૂલ્ય ક્યારે બની જાય છે એ તમને ખબર પણ નથી પડતી. એટલે કહેવાય છે ને કે જીવનમાં આનંદ માણો અને જે લાઈફમાં જે નાની નાની ખુશીઓ મળે છે ને એને તમે ભેગી કરી લો, કારણ કે આ નાની નાની ખુશીઓ ફરીથી ક્યારે મળશે એ તમને પણ નથી ખબર પડતી. તો ચાલો એક સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ, પ્રેમ પ્રકરણ એલ્બમમાંથી લેવામાં આવેલું.

હર્ષભાઈ, તમારી સાથે વાતો કરતા કરતા આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે મેં ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ના, લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું. એની સાથે અમિતાના આપો અનુમતિ. નમસ્કાર. સુધી.

અરે કિનારા તો સ્થિર ને સલામત હોય, પણ માણસ એના માટે નથી સર્જાણો. અરે ખારવો ખલાસી તો ઈ કહેવાય કે જે ફણીધર નાગ જેવા દરિયાની હામે ઉતરે, અને ઉતરવું પડે કારણ કે કિનારે તો ખાલી પડે નાની નાની બગલી ને નાના એવા સપનાની રેત વાળી.